0: આપણા સોનાળા સગલા હેતાનો ગ્રામીણ ભાઈ બહેન અને રાકેશ કુમાર જોશી
1: આર થોડા રામ રા ઘણા ઘણા મોકલા મોકલા
0: રામ રામ થોડા રામ ભાઈ ઘણા દિનો મિલનો હોય હે ઓર ઇનને કિને ગેવડા આયતા દિન
1: બે દેખો રેણો કરનો તો અબ્બા ઈ દિના મે ચોપાલ અર ગામ ખની હોવા કોની પણ એક જીકી વાત એની મોટી ખાસ વાત ભઈ થાને દેખ હિયો ઉલસે કે ભઈ આજ કીન કી આછી જાણકારી આપણે મિલ જશે
0: સાચી વાત હે દેખો આછી જાણકારી આઈ બતા રહ્યો હું કે માનસૂન પાછો ઘૂમ ફિર પરો આગ્યો હે અબાર અબાર સમાચારમાં પા સુણ્યો કે માનસૂન દી આસ્થે રાખ રહ્યા હો તો બસ દો ચાર દિન મેં માનસૂન બરસન વાળો હે
1: દેખો કિતની આછી વાત બતા દી હે કે સગીડી વાત કે ભઈ કિસાન ને જીકી ઉડી કે નહીં બા તો બિરખરી હે બિરખરે સમાચાર જે આછા મિલ જવે તો ઈસુ બડરા પર વાસ્તે કી નહીં હો સકે
0: કી નહીં હો સકે થોડા રામ ભાઈ દેખો એક ચીજ ઓર હે કે આપણા સરકાર સમાજ ખાતર યા હર તબકે રે લોગો ખાતર કઈ તરહ રી યોજનાઓ લાવે
1: શિક્ષા સરકાર નો મતલબ યોઈ હોય કે જન કલ્યાણ રા કામ કરના
0: સરકાર ચાહે શિક્ષા સુ ક્ષેત્ર હો ચાહે સ્વાસ્થ્ય સુ જોડડી હો ઓર એડી એક યોજના ચાલ રહી હે કે આપણે દેશ રો ચાહે શહેર રો આદમી હો ચાહે ગામ રો આદમી હો બસ જીક ટાઈમ રાત ને સુએ નહીં તો બિલ પેટ ભરોડો હો ચીજ
1: મતલબ ભૂખે પેટ નહીં
0: સોવે ભૂખે પેટ નહીં સોવે
1: ભૂખો કોઈ નહીં સોવે
0: ઓર બિલકુલ યહાં તો કહેવે હે કે ભગવાન જી કે ના ચોંચ દી હે બી ખતર ચુગ્ગો દીયો હે પણ સરકાર ભી આપણે દેખા કે દેશ મે જીતતા ભી નાગરિક હે 140 કરોડ 50 કરોડ જીતતા ભી હે કોઈ ભી આદમી ભૂખો નહીં સોવે ઇન ખાતર રાજ્ય સરકાર ઓર કેન્દ્ર સરકાર કઈ તરહ રી યોજનામાં ચલાવે બી મે એક યોજના હે શ્રી અન્નપૂર્ણા રસોઈ યોજના ગ્રામીણ
1: બિલકુલ દેખો કિતની અચ્છી વાત બતા દી કે ભૂખે પેટ કોઈ નહીં રહેવે ઓર કોઈ સોવે નહીં ઓર ઇતો વ્યવસ્થા કર દે વાસ્તવમાં કે દેખો કઈ બાર કહ્યા કરે કે ભઈ કમાઈ કમ હે આમદની કોની ગામમાં મે આપા રે વા તો ગામમાં જીકા રોજગાર રા સાધન હે બે કમ હે તો આ સ્વાભાવિક વાત હોગી કે ભઈ આમદની ભી કમ હોગી રોજગાર રા સાધન કમ તો આમદની કમ પણ ઈ કમ આમદની મે ભી માત્ર 8 રૂપિયા મે આજ કી થે બતા રહ્યા હો યોજના અન્નપૂર્ણા રસોઈ યોજના ઈસુ આપરો ભરપેટ થાળી રો લે શકે
0: અબ દેખો ઈ કિમત 8 રૂપિયા આપા ખાતર હે યાની જનતા ખાતર હે
1: હા
0: પણ ઈ જીકી વાસ્તવિક મૂલ્ય હે એક થાળી રો મેરો મૂલ્ય હે 30 રૂપિયા
1: 30 રૂપિયા બિલકુલ
0: બિલકુલ 8 રૂપિયા આપણો સહયોગ હે ઓર 22 રૂપિયા જીકા હે બસ સરકાર દેવે
1: બિલકુલ અનુદાન રે રૂપ મે સરકાર જીકી હે બા ભી જીકો ભી કામ કરન વાળો આદમી હે બિને દે દિયા કરે
0: ઓર ઈરો ઉદ્દેશ્ય ઓઈ હે યોજના રો કે જરૂરતમંદ જીકા લોગ હે ની બિયાને બહુત કમ કિંમત પર પૌષ્ટિક તાજો ભોજન ઉપલબ્ધ કરાણો ઓર ભૂખ ઓર કુપોષણ સુ જનતાને મુક્ત રાખણો ઓર હરેક આદમી ને સન્માન પૂર્વક બીઠા પર ઓર ભોજન કરનો
1: બિલકુલ થે દેખો કિતની અચ્છી વાત બતા દી સન્માન પૂર્વક કરનો આર ભોજન ની જીકી ગુણવત્તા એની બા બનાવડી રાખણી સાફ સફાઈ ઓર તાજો ભોજન ઓર પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ હોય એની ભી પૂરી વ્યવસ્થા હે
0: હા બિલકુલ હે ઓર થાળી મે દેખો

0: તો આ કાળુનાથ ઓર પાર્ટી રો ગાયડો આ લોરી આપા સુણી
1: આર લોરી સુણી તો અબે ભઈ મારો નામ ભી યાદ કર લિયા કરા
0: બિલકુલ
1: કે ભઈ લોરી તો માય સુણાયા કરે ઓર માં ને યાદ કરતા થકા એક કામ જીકો હે ની વો કરનો જરૂરી હે વો અમર નામ કરનો જરૂરી હે માય તારો બીર માય ને અબારા અપરા જીકા દેશરા પ્રધાનમંત્રી હે બે એક નયો રાસ્તો દેખાયો વો પ્રકૃતિ સુ ઓર આપરી માં સુ જુડ્યોડો હે કે ભઈ એક પેડ જીકો હે વો મારે નામ જરૂર લગાવો
0: જરૂર લગાવો
1: જીઓ આપા મારો સુરક્ષા રે ભાવ રાખા મારે પ્રતિ સન્માન નો ભાવ રાખા આદર નો ભાવ રાખા તો બી પેડ ને લગાતે સરુબિયા પર મન મે ઓય વિચાર રેણો ચીએ કે ભઈ ઓ પેડ જીકો હે વો આપારે મારે બરાબર હે ઓર ઈરો પાલન પોષણ જીકો હે ઓ આપા બી તરીયા કરસા
0: બિલકુલ સાચી વાત હે ઓર આ જે કી અભિયાન હે ઓ અભિયાન જબ આપણા દેશરા માનનીય પ્રધાનમંત્રીજી શરૂ કર્યો ની તો દેશરો હર નાગરિક સાથે જુડ ગયો
1: બિલકુલ
0: ઓર અબાર તો દેખો મોસમ હે વૃક્ષારોપણ રો મોસમ હે ચારો ખાની બરખા હો રહી હે તો આપણને ઉચિત જગ્યા માં થે ઓર સહી પેડ લગાણો જરૂરી હે
1: જરૂરી દેખો અબ રકેશભાઈ ઈ સારુ મે એક વાત ઓર બતા સકું આપને કે ભઈ અપારે કઈ બાર આપણે અહીંયા સોચ લ્યા કરા કે પ્રકૃતિ મેં કઈ ચીજા આપણ લગાણે શું પેલી જો માન લો કઈ ફળદાર પેડ લગાણા ચાવા જણ આપણને અહીંયા લાગે કે ભાઈ આપણે ક્યો લગાવા દૂસરા લઈ લેસી પણ એક વાત આપણ ભૂલ જવા કે ઈ તરેરી જદ આપારે મન મે માનસિકતા આ જવાની જણ આપણ પ્રકૃતિ નું નુકસાન કર રહ્યા
0: અબ
1: દેખો માન લો કોઈ જામુન નું પેડ લગાવે તો બટે કોયલ અપને આપ આ જયા કરે કોઈ બડ નું પેડ લગાવે તો બટે તોતારો નિવાસ આપ્યો જવે
0: બિલકુલ
1: કઈ બાર કહીએ કે આપણ સોચા તો છોટો પર જે આપણ બીને કરલા તો વો કામ ઇતો બડો જાય પ્રકૃતિ સારું તો દેખો આ જીવ જીનાવરા રે વાસ્તે પેડ જીકો
0: પેડ તો બહુત બડો આશ્રય હે
1: બિલકુલ
0: એક પેડ કે ઉપર ઓર બી જડા મે